0: બ્રિક્સ પર્યાવરણ કાર્યકારી જૂથ અને સંપર્ક જૂથની પર્યાવરણ કાર્યકારી જૂથની બેઠક અને આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પરના સંપર્ક જૂથની બેઠક યોજાશે. આ કાર્યક્રમ ભારતના બ્રિક્સ અધ્યક્ષતા 2026 સ્થિતિસ્થાપકતા નવીનતા સહકાર અને ટકાઉપણું માટે નિર્માણની મુખ્ય થીમ હેઠળ યોજાશે. બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સેન્ડર AIR News_ABD ને ફોલો કરશો. ઓડિશામાં બેતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. જાજપુર જિલ્લાના ઘણા વિસ્તારો અને ભદ્રક જિલ્લાના ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઉત્તરી ઓડિશામાં બાઢ કી સ્થિતિ ગંભીર હો ગઈ હૈ ક્યોંકિ બૈતરણી નદી મેં બાઢ કી ચોથી લહેર આ ગઈ હૈ. ભદ્રક જિલ્લે કે આખુઆપદા મેં નદી ખતરે કે નિશાન 18.33 મીટર કો પાર કર ગઈ હૈ ઓર આજ સુબહ 7 બજે તક 18.38 મીટર પર બહે રહી થી. જાજપુર જિલ્લે કે કઈ ઇલાકે જલમગ્ન હો ગયે હૈ જબકિ ભદ્રક જિલ્લે કે કઈ ગાંવ અલગ થલગ પડ ગયે હૈ. રાજઘાટ પર સાલંદી નદી કા જલસ્તર ભી બઢ રહા હૈ જહાં ખતરે કા સ્તર 17 ફીટ હૈ ઓર નદી 16.50 ફીટ પર બહે રહી થી. ગિંગુટી ઓર કોકિલા નદીઓ ભી ઉફાન પર હૈ. IMD ને મયુરભંજ ઓર બાલેશ્વર કે લીએ રેડ વર્નિંગ ઓર 6 જિલ્લો કે લીએ ઓરેન્જ વર્નિંગ જારી કી હૈ. મંગલવાર તક ભારી બારિશ જારી રહેને કી સંભાવના હૈ. મછુઆરો કો સમુદ્ર મેં ના જાને કી સલાહ દી ગઈ હૈ. પ્રકાશ દાસ, આકાશવાણી સમાચાર, ભુવનેશ્વર.
0: હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારો, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, ઝારખંડ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બેલ્જિયમમાં ગઈકાલે સાંજ સુધીમાં પૂર્વી બેલ્જિયમના હાઇફેન્સ વિસ્તારમાં સૌથી મોટી જંગલની આગમાં લગભગ 2000 હેક્ટર વનસ્પતિ બળીને ખાક થઈ ગઈ હતી. વાલુન પબ્લિક સર્વિસે પુષ્ટિ કરી હતી. આગે આજ સુધીનો સૌથી મોટો વિનાશ વેર્યો છે. શુક્રવારે બપોરે 2 વાગે આગ ફાટી નીકળ્યા પછી લગભગ 30 કલાક સુધી અગ્નિશામક કામગીરી ચાલુ રહી. સ્થાનિક મીડિયા અનુસાર લગભગ 600 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાઇમ્સ મ્યુનિસિપાલિટીમાં આવેલા સોરબ્રોડ્સના લગભગ 500 રહેવાસીઓને સાવચેતી રૂપે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે બુડઝેનબેકમાં લગભગ 100 લોકો હતા. ફિબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. દરમિયાન ગઈકાલે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધાઓમાં લેબનોનને 72-64 થી હરાવીને સીરિયાએ આખરી જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને 107-69 થી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી જીત નોંધાવી. ચાઇનીઝ તાઇપેઈએ થાઇલેન્ડ પર 110-62 થી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે બહેરીનને 42-86 થી હરાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં રામપુરહાટના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ બેનર્જીનો મૃતદેહ આજે સવારે રામપુરહાટ શહેરમાં તેમના પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલી તેમની ઓફિસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 5 વખતના ધારાસભ્ય અને રામપુરહાટ કોલેજના ભૂતપૂર્વ શિક્ષક આશિષ બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી હતી. બેનર્જી આ વખતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા. વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને સતત બીજી વખત ઇસ્પોર્ટ્સ વિશ્વકપનો ખિતાબ જીત્યો. ફ્રાન્સના પેરિસમાં રમાયેલી ફાઇનલમાં કાર્લસને બેલારૂસના ગ્રાન્ડમાસ્ટર ડેનિસ લાઝાવિકને 2-0 થી હરાવ્યો હતો. કાર્લસન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહ્યો હતો. બીજી તરફ અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ અલીરેઝા ફિરોઝાને 4-1 થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં મારારા ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર બાંગ્લાદેશનો આ પ્રથમ ટેસ્ટ વિજય હતો અને ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી જીત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2026માં લેવાયેલી UGC નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સરકી જાહેર કરી. ઓડિશામાં બેતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. બેલ્જિયમમાં લાગેલી જંગલની આગમાં 2000 હેક્ટર વન વિસ્તાર બળીને ખાક, અનેક લોકો નું સ્થળાંતર અને ગુજરાતના અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફિબા

0: હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. 100.1 એફએમ ગોલ્ડના માધ્યમથી મુંબઈભરમાં અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ્લિકેશનના માધ્યમથી વિશ્વભરમાં આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આજના આ સફરમાં આપની સાથે છે નેહા પરીખ. નિત નવા વિષયોની ચર્ચા અને સાથે હોય સુમધુર ગુજરાતી ગીત સંગીતનો સથવારો, ત્યારે આપણે સૌ માણીએ કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, આજે છે 16 ઓગસ્ટ 2026 રવિવારનો દિવસ. આવો સાંભળીએ સર્જક વિશેષ શ્રેણી અંતર્ગત ગુજરાતી સાહિત્યના મહાન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર પન્નાલાલ પટેલ દ્વારા લિખિત નવલકથા મળેલા જીવનું શ્રેણીબદ્ધ પઠન. પઠન સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. પૂર્વ કથન. આપણે સૌ હિન્દી ફિલ્મો જોવાના શોખીન છે. હિન્દી ફિલ્મોમાં ક્યારેક વાર્તા એવા વળાંકે પહોંચે કે જ્યાં ખલનાયક વિલન હોય ને એ નાયકનો ખાતમો બોલાવી દેવાનો હોય અને નાયિકાનું અપહરણ કરીને લઈ જવાનો હોય. પણ કાંઈક લેખક અને દિગ્દર્શક એવા ખેલ રચે કે અંત ઘડીએ આખો પ્લોટ બદલાઈ જાય અને ખલનાયક એના જાળામાં સપડાઈ જાય. જીવી, કાંજી અને ધૂળિયાના જીવનના ત્રિકોણમાં અચાનક રેશમા નામના ખલનાયકનો પ્રવેશ થયો. રેશમાને કોઈએ ભર રાત્રે આવીને હુમલો કરીને એનો નાક કાપીને લઈ ગયો. હવે આ આખો બનાવ એ રીતે બન્યો કે જોનારને એમ જ થયું કે રેશમાએ કદાચ જીવી ઉપર હુમલો કરવાની કોશિશ કરી હોય અને એના પ્રતિકાર રૂપે જીવીએ એનું નાક વાળી લીધું હોય. રેશમાની પાસે ધૂળિયો જીવી અને કાંજીના

સંબંધ વિશે, એમની વચ્ચે પાંગરેલા સ્નેહ વિશે વાત કરવા ગયો તો એટલે પણ આ વહેમને આધાર મળતો હતો. પણ શું ખરેખર એવું હતું? આવો સાંભળીએ આગળ. મુખીને ત્યાં ચા પાણી કર્યા પછી ફોજદાર ચોરા ઉપર ગયા. આખો એ ગામ ઘર દીઠ અકેક પુરુષ આવીને બેઠું હતું. ખાટલા પર આડા થયેલા ફોજદારે હુક્કાની ટોટી હાથમાં લેતા કહ્યું, ગામમાં મામલો બન્યો છે માટે ગામ થઈને ગુનેગારને પકડી આપે. એ તો ખરું જ તો સાપ, ગામનો મામલો ગામ જ ઉકેલે તો, કાનજીના મોટાભાઈ બોલતા થયા. પણ સાબ, ગામને નાકે ઘર છે, કોક બહારનો આવીને. આમ બોલતા મનોરના ડોસાને, ચુપ સાલા સુવર, બાર કા કઈ કો આયેગા, ઉસકે પાસ કે હીરે મોતી થે. સુવર કહીં કા, આમ કહીને ચૂપ કરી દીધા. સાથે આખાએ ગામને આ ઇલમી જબાન તથા ચહેરાએ મૂંગું જ બનાવી મૂક્યું. ગામ છે તે અવારનવાર મામલા બન્યા કરતા, પરંતુ આવો મામલો તો કોઈ દિવસ બન્યો ન હતો. કોણ કોને ગુનેગાર ઠરાવે? જો ગુનેગાર હાથમાં આવ્યો હોત તો છેવટે બે ચાર જણ વચ્ચે પડીને ફોજદારને ખોળા પાઘડી કરીને 5-25 રૂપિયામાં સમજાવી દેત. એટલે આખો દિવસ આઘા પાછીમાં જ ગયો. છેવટે મુખીએ જ ગામ તરફથી અરજ કરી, સાબ સાબ, જે થનાર હતું એ થઈ ગયું. ગામમાં થયું તે ગામ દંડ ભોગવે, પણ ગમે તેમ કરીને આ મામલાને અહીં જ દાટી દો. નહીં થઈ શકે મુખી, પેલા માણસને જો દવાખાને ન મોકલ્યો હોત તો વળી જુદી વાત છે, પણ હવે તો એનું નામ સરકારી ચોપડે ચડી ગયું. છતાંય હું જોઈશ, પણ એકવાર મારે જાણવું તો પડશે જ કે આ મામલો શો છે. બચાવવા જેવું હશે તો એમ કરીશું. તો પછી સાબ, રાજને જ આ મામલો હાથ લેવો પડશે, અમને તો કોઈને કશું સૂચતું નથી. આપ કોઈ ગુનેગારને અમે તો આગળ કરી આલીએ, અમારથી બીજું શું થાય. ને બીજે દિવસે ફોજદારે મામલો હાથમાં લીધો. એક ઓરડીમાં ખાટલો ઠાળ્યો, તપાસની શરૂઆત થઈ. બહારગામથી આવી ગયેલા ધૂળિયાને જ પહેલો બોલાવવામાં આવ્યો. બૈરી ક્યારે ને કેવી રીતે લાવ્યો એ સવાલથી માંડીને તે છેક આ જ દિન સુધીની એની ચાલ ચલગત, એને માટે થયેલા ઝઘડા, બધું પૂછવામાં આવ્યું. આ પહેલાં મુખીએ એને એક જ વાક્યમાં કહી દીધું હતું, ધૂળિયા, લાગ મળ્યો કે મળશે, જિંદગીભરનો કાંટો નીકળી જાય છે, માટે જે છે એ બધું કહી નાખજે. મૂર્ખ ધૂળિયાએ ઉગ્યા આથમિયાની બધી વાત કહી નાખી. એના પછી રેશમાને ઘરમાં ખસેડનાર લોકોની પણ ઝડતી જબાનથી જ તો લેવામાં આવી. દર્દીને 20 ગાઉં ઉપર આવેલા દવાખાને મૂકીને બીજા દિવસે પાછા આવેલા કાનજીને સિપાહીએ ભાણા પરથી ઉઠાડ્યો. આખું એ ગામ લગભગ હેપતાઈ ગયું. કાનજીને તો તે રાતે મુખીએ એને સંતાયેલો જોયો ત્યારથી જ ભરોસો હતો કે આ મામલો આમ જ પોતા તરફ જ ફંટાવવાનો છે. ખેર, જોઈએ છીએ શું થાય છે, જેવા પડશે એવા દેવાશે, એમ વિચારતો કાનજી ફોજદાર પાસે પહોંચ્યો. ફોજદારની આંખથી ગભરાયા વગર જ કાનજીએ સાચું કહ્યા વગર હવે છૂટકો જ ન હતો, એટલે હતું એ ધોળાને બૈરું કરાવ્યું એ તથા પોતાને એને જીવીને બોલચાલ હતી એ પણ એણે કબૂલ કર્યું. છેવટે ઉમેર્યું, પણ સાબ, મારે ને એને બીજો કોઈ સંબંધ નથી. કો તો કેસરનું પડીકું ઉપાડું. કેસરનું પડીકું તારા ગામ આગળ ઉપાડજે. અહીં તો કાયદાના મોઢામાં આવ્યો એટલે બસ, સાચું કે જૂઠું, પણ પછી તું બચવાનો નથી, માટે વિચાર કરીને જવાબ આપજે. જુબાનીઓ બધી તારી વિરુદ્ધમાં પડી છે. કોણ જાણે કેમ, પણ કાનજીને જોતા જ ફોજદારને એના માટે મનમાં એક જાતનો પક્ષપાત ઊભો થયો હતો, અને એટલે જ તો ચોપડ્યા વગરનું વાક્ય બોલ્યા. નહીં તો જેમ અંગ્રેજીમાં નામ આગળ આર્ટિકલ વાપરવાનો રિવાજ છે, એવો જ રિવાજ આ ફોજદારી ખાતાને અને તે રજવાડામાં તો ખાસ ગાળો વાપરવાનો હોય છે. ગુસ્સો ચડે ત્યારે તો સામટી 4-5 ગાળો પણ વાપરી નાખે, ને ઠંડો મિજાજ હોય ત્યારે તો ખીચડીમાં દાળના પ્રમાણ જેટલું જ ગાળનું પ્રમાણ રહ્યા કરે. એમાંથી કાનજી જેવો સાધારણ માણસ અને એ ગુનેગાર જો બચી જાય તો એના સદભાગ્ય જ લેખવા. કાનજીએ એ રાતનો આખો ઇતિહાસ ફોજદારને કહી સંભળાવ્યો, પણ જ્યાં પોતે ચીજ સાંભળી અને દોડી આવ્યો એ વાત આવી કે ફોજદારની આંખ ફાટવા માંડી. ફોજદારની એ વાતની તો ખાતરી જ હતી કે રેશમાને વાગ્યું છે તો બૈરાના મામલામાં જ, એ વગર કોઈ નાક ઉપર ઘા કરવા જાય નહીં.
ધૂળાના ઘરમાં રેશમાને પાછળથી સુવરાવ્યો હતો એ વાત એમના માન્યામાં આવતી ન હતી. આ વિશે મુખીને પૂછ્યું જોયું હતું અને એમણે પણ કાને હાથ દેતા કહ્યું હતું, ભગવાન જાણે સાપ, પણ હું આવ્યો ત્યારે તો એ ઘરમાં જ હતો. આ ઉપરાંત ગામમાં આવેલી માતા વખતે કાનજી સાથે રેશમાની થયેલી અણબણ, ધૂળા તથા કાનજીનો ખટરાક અને ધૂળા સાથે રેશમાની મૈત્રી વગેરે આડી અવળી બાબતો પણ મુખી ભરડતા હતા. ફોજદારે કાનજીને કહ્યું, જો તું ધૂળિયાના ઘરમાં પેસવા ન ગયો હોય તો છેવટ ચોકી કરવા ગયો હોઈશ. સાચે સાચું કહી નાખ, આ મામલો તારી, ધૂળિયાની અને રેશમાની ત્રણ જણની વચ્ચે થયો છે. એમાં ધૂળિયો તો જાણે બારગામ હતો, પુરાવા મળશે એટલે એ તો છૂટી જશે. હવે તારું શું? તું ખળેથી જ સીધો આવતો હતો, એનો કોઈ પુરાવો છે? હા સાહેબ, મુખી અને વાલાભાઈએ મને જોયો હતો ને મુખીને બોલાવવામાં આવ્યા. એમણે કહ્યું, આપણે તો સાપ દીઠું એવું કહેવાનું છે. કાનજીની વાત કેવી તો સાચી છે, પણ મી તો એને આંબલીના થડમાં ઊભેલો જોયો હતો. ખળામાંથી આવતા નહીં જોયેલો? ના સાહેબ, કઈ મુખીએ કાનજી સામે જોયું, ઉમેર્યું, આ જોયું હોય એ કહેવાય, મારાથી જૂઠું તો. પણ તમને જૂઠું બોલવાનું કહે છે એ કોણ? કઈ કાનજી હસ્યો. વાલાએ પણ મુખીના જેવી જ જુબાની આપી. હવે ધૂળાની બૈરીને બોલાવવાનો વારો આવ્યો. ગામલોક ફોજદાર આગળ કરગરી પડ્યા, સાપ સાપ બૈરા માણાને ચોરે બોલાવે તો ગામનું નાક કપાય. અચ્છા દેખતે અભી દેખતે, કહી ફોજદારે કાનજી તરફ હાથ કરતા સિપાહીને કહ્યું, ઈસકુ પહેરે મેં બિઠાઓ. પહેરામાં બેસવાની મારી ના નથી સાપ, પણ એક અરજ છે. બોલો ક્યાં હે તેરા? સાપ, આ વગર બીજી તપાસે થવી જોઈએ. જો ધૂળિયાના ઘરનો મામલો નીકળશે તો સરકારને હું મારી જાત લખી આપું, પણ એ પહેલાં તું જાત છે, તું જા બી દરસે. ફોજદારે છાશ્યું કર્યું અને ઘડી એક હુક્કો પીધા પછી વળી મુખીને બોલાવ્યા. રેશમાને બીજા કોઈને ક્યારેય તકરાર થઈ હતી એ વિશે સવાલ પૂછવા. મુખીએ યાદ કરતા કહ્યું, હા, 6 મહિના પર ખેતરમાં ઢોર પેસી ગયાની બાબતમાં થઈ હતી સાપ. દાનો કટારો હોય તલવાર લઈને મારવા આવ્યો હતો. અચ્છા બોલાવો દાના કટારાકું. પછી તો દાના કટારાની તલવારે મંગાવી. કમનસીબે તલવારની અણી લોહીવાળી નીકળી. દાનાએ કહ્યું, સાપ એ તો ઘો મારી હતી, ને એના સાક્ષી પણ મળ્યા. છતાંય દાનો તો પહેરા હેઠળ રહ્યો. રાતે પણ બેઉ જણને પહેરા હેઠળ જ રહેવું પડત, પણ ગામ લોકોએ અને એમાંય ખાસ કરીને ભગતે ફોજદારને સમજાવ્યા, સાહેબ જો જતા રહેશે તો અમે, આખું ગામ છે ને, આમાં તો સાહેબ ગામનું ખોટું દેખાય. દિવસ ઉગતા પહેલાં હાજર થવાની તાકીદ સાથે ફોજદારે રજા આપી. કાનજીને ધૂળાના ઘર તરફ વળતો જોઈને મોટાભાઈથી બોલ્યા વગર ન રહેવાયું. હજી હોય નથી ધરાયો તે પાછો. કાનજી વચ્ચે જ બોલ્યો, તમે તમારે જાઓ ને, મારે થોડુંક પૂછવું છે તે પૂછીને આવું છું. અને હોઠ ચાવતો ચાવતો ધૂળાના ઘર તરફ ચાલવા લાગ્યો. જીવીને ઓળખતો હતો એટલે જ તો એને વેમ પડ્યો હતો. કદાચ રેશમો અહીં જ ઘૂસ્યો હોય અને વિફરેલી જીવીએ જ એનો ઘાટ ઘડ્યો હોય તો.

કૌમુદી મુંશી સાથીદારોના સ્વરમાં મિત્રો આપણે માણી કવિ નર્મદની આ રચના. કાર્યક્રમ છે ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે નેહા પરીખ. અને મિત્રો, આજના વિષયની વાત કરીએ તો આજે આપણે મિત્રો ભારતના અમુક રાજ્યોની વાત કરીશું કે એ રાજ્યોના નામ કેવી રીતે પડ્યા. હવે મિત્રો આપણે સફર કરીએ, ના હું એને પહેલાં તમને એક કવિતા સંભળાવું. આપણી ભાષા એટલે મધુર બંગાળી, રવિન્દ્રનાથના સુરલયમાં જેનો અનોખો અણગાર ગુંજે છે. તેમાં નદીઓનો સ્નેહસ્પર્શ, સમીરનું ગાન અને હૃદયને મોહી લેતી માટીની સુગંધ સમાયેલી છે. કાવ્યાત્મક સૌંદર્યથી સજ્જ તેની લિપિ એ બંગાળની સંસ્કૃતિની એક અનોખી અભિવ્યક્તિ છે. સ્નેહની છાયા અને ગીતોની સરવાણી વચ્ચે આપણું સમગ્ર વિશ્વ આ શબ્દોમાં જ વસેલું છે. તો આ સુંદર પંક્તિ હતી એવા રાજ્ય માટે જે આપણા માટે ખૂબ જ પ્રિય હોય એવું છે, પશ્ચિમ બંગાળ. મિત્રો, બંગાળ નામનું મૂળ પ્રાચીન રાજ્ય વાંગ અથવા બંગા જાતિ સાથે જોડાયેલું છે. 1947માં ભારતના ભાગલા સમયે એકીકૃત બંગાળ પ્રદેશ બે ભાગમાં વહેંચાયો, જેમાં પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ બન્યો અને પૂર્વ બંગાળ પાકિસ્તાનમાં ગયો, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે એવું આપણું આ રાજ્ય છે પશ્ચિમ બંગાળ. મિત્રો, ભારતનું પૂર્વ ભાગમાં આવેલું ખૂબ જ મહત્વપૂર્ણ અને આ એક સુંદર રાજ્ય. એની રાજધાની કોલકાતા, જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ દેશનું અગ્રણી શહેર છે. આ રાજ્ય મિત્રો ઉત્તરે હિમાલયથી લઈને દક્ષિણે બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે એવું આપણું આ રાજ્ય છે પશ્ચિમ બંગાળ. આવો મિત્રો હવે આપણે જઈએ એવા રાજ્ય તરફ જેનો આપણે ઘણીવાર પરિચય પણ લીધો હશે. કલિંગ અને ઉત્કલની આ પવિત્ર ભૂમિ તેનું ગૌરવ છે. મંદિરોના આ શહેરને કારણે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. કોણાર્કનો સૂર્યરથ એ પથ્થરમાં કંડારેલું જ્ઞાન છે, તેની સુંદરતા

દરેકના હૃદયને મંત્રમુગ્ધ કરી દે છે। ભક્તો માટે આશીર્વાદ રૂપ એવા જગન્નાથ પુરીમાં બિરાજમાન છે। મહાનદીનો પવિત્ર પ્રવાહ સૌનું કલ્યાણ કરે છે। સમુદ્રના શીતળ મોજા આ સ્થળનું ગાન કરે છે। પ્રાચીન કલા અને સંસ્કૃતિ એ ઓડિશાની વિશેષતા છે। તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા ઓડિશામાં। તો મિત્રો, આવો જાણીએ કે આ નામ કેવી રીતે પડ્યું। મિત્રો, આ નામનો ઉદ્ભવ પ્રાચીન સંસ્કૃત શબ્દ ઓડરા અથવા ઓડરા દેશમાંથી થયો છે। ઓડરા દેશ તરીકે ઓળખાતો આ પ્રદેશ ઇતિહાસમાં મુખ્યત્વે મહાનદી નદીની ખીણ અને તેની આસપાસના વિસ્તારો સુધી સીમિત હતો એવું આપણું આ રાજ્ય છે ઓડિશા। મિત્રો, ભારતના પૂર્વ કાંઠે આવેલું એક સુંદર અને સંસ્કૃતિથી સમૃદ્ધ આ એક રાજ્ય। એની પૂર્વમાં બંગાળની ખાડી અને પાડોશમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ તથા આંધ્રપ્રદેશ આવેલા છે। તેનું પાટનગર ભુવનેશ્વર છે, જેને ટેમ્પલ સિટી, મંદિરોનું શહેર પણ કહે છે। તો મિત્રો, આવી જ રીતે આપણે બીજા રાજ્યોની પણ વાતચીત કરતા રહીશું, પણ હમણાં માણીએ આ ફરમાઈશી ગીત।

100.1 FM ગોલ્ડ પર આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી, અને આજે આપની સાથે છે નેહા પરીખ. અને મિત્રો, આજે આપણે ગીત ગુર્જરી કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ ભારતના અમુક રાજ્યો વિશે, જેનું નામ કેવી રીતે પડ્યું આપણે એના વિશે પર થોડી માહિતી અને વાતચીત કરી રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણે જઈએ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર મિત્રો ભારતનું એક મુખ્ય અને વિકસિત રાજ્ય, જેની રાજધાની મુંબઈ, જેને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજા અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય મહારાષ્ટ્રને માનવામાં આવે છે. તો મિત્રો, આવો જાણીએ કે આ મહારાષ્ટ્ર નામ કેવી રીતે પડ્યું. મિત્રો, મહારાષ્ટ્ર નામનો ઉદ્ભવ મહા અને રાષ્ટ્ર શબ્દોથી થયો હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર આ નામ મહારાઠ અથવા મરાઠા સમુદાય સાથે જોડાયેલું છે. પ્રાચીન સમયમાં આ પ્રદેશ દક્ષિણા પથનો મહત્વનો ભાગ હતો અને અહીં શક્તિશાળી મરાઠા સામ્રાજ્ય વિકસ્યું, જેના કારણે મહારાષ્ટ્ર નામ લોકપ્રિય બન્યું, એવું આપણું આ મહારાષ્ટ્ર. હવે મિત્રો, આપણે એક સરસ કવિતા સાંભળીએ, જેમાં આપણને ખબર પડી જ જશે કે હું હવે કયા રાજ્યની વાત કરવાની છું. ઊંચા ઊંચા ડુંગણ ઇનરા, ઊંચી નીચી ઘાટા, ખેતર રૂખાડી કરે ખેજડા, કાંધે લે લેટા, સોના સોરો રેતલડી, બીજબુએ છટ્યા, આ છે મહારો રાજસ્થાન. રાગારો રંગીલો સમદર, લહરા લેતી લોરિયા, તીચ તિવારા ધમચક ઉડતી, નિરત કરઈ ગણગોરિયા, મોડ બંધાય છણમમ નિકલઈ, જોહર રીમ બંદોરિયા, આ છે મહારો રાજસ્થાન. મરુધર મુંડઈ ઉજળી રેતામ, ઝિઝમીડ ધોરા જાની, મોટિયારાને મોઠ બજારી, ટાબરને ગુડધાની, જુગરી ગાથા મુંડઈ બોલે, તલવારારો પાની, આ છે મારો રાજસ્થાન. તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા રાજસ્થાનમાં. મિત્રો, રાજસ્થાન શબ્દનો અર્થ થાય છે રાજાઓની ભૂમિ. આ પ્રદેશ પહેલા રાજપૂતાના તરીકે ઓળખાતો હતો, કારણ કે અહીં રાજપૂત વંશોનું શાસન હતું. 1949 પછી ભારત સરકાર દ્વારા તમામ રજવાડાઓને એકીકૃત કરીને આ પ્રદેશને રાજસ્થાન નામ આપવામાં આવ્યું. હવે મિત્રો, જાણીએ કે રાજસ્થાનની ખાસ આપણે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલું આ રાજ્ય, એનો અર્થ રાજાઓની ભૂમિ. રાજ્યની રાજધાની જયપુર, જેને પિંક સિટી કહેવામાં આવે છે. રાજસ્થાન તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય કિલ્લાઓ અને રણપ્રદેશ માટે વિશ્વભરમાં જાણીતું છે. હવે મિત્રો, સમય થયો છે એક હજી ફરમાઈશી ગીત સાંભળવાનું.

आशा भोसले साथीदारोना स्वरमा मित्रो आपणे माणी धीरुबेन पटेलनी रचना चित्रपट हतुं केसर भेना आप माणी रह्या छो कार्यक्रम गीत गुर्जरी अने आजे छे आपनी साथे नेहा परिख मित्रो हवे जे आपणे कविता सांभळशुं एनामां एमां ज आ राज्यनुं नाम आपणे सांभळशुं दक्षिण छेड़े आवेली आ एक अत्यंत प्रिय भूमि छे जे तमिलनाडु जेवा पवित्र अने विशिष्ट नामनी शोभे छे અહીં સમુદ્ર વારંવાર આ ધરાના ચરણ પખાડે છે અને ઊંડાણના રત્ન સમાન મોજા કોમળતાથી કિનારાને સ્પર્શે છે મધુરાઈ અને તંજાવુરની ભવ્યતા ખરેખર અદ્વિતીય છે ત્યાંના ગોપુરમનું મનોહર સૌંદર્ય આત્માને મંત્રમુગ્ધ કરી દે છે ભરત

ભરતનાટ્યમના લયબદ્ધ નૃત્યમાં સંગીત વસેલું છે અને કળા તથા સંસ્કૃતિના શાશ્વત સુર સમગ્ર ભૂમિ પર ગુંજી રહ્યા છે. રામેશ્વરની પવિત્ર રેતી અને કિનારા, કન્યાકુમારી પર સૂર્યનો તેજસ્વી પ્રકાશ, કાવેરીના જળ જાણે જીવન અમૃતની જેમ વહી રહ્યા છે, જ્યારે ખેતરોમાં સોનેરી પાક લહેરાઈ રહ્યો છે. તમિલ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા અને એક એવી સંસ્કૃતિ જે સદૈવ જીવંત અને સંસ્કારી રહી છે. વીરોની ભૂમિ અને સંતોનું નિવાસસ્થાન આ ભવ્ય તમિલનાડુને શતશત પ્રણામ. આ ભવ્ય તમિલનાડુને શતશત પ્રણામ. તો મિત્રો, હવે આપણું આ રાજ્ય આવ્યું તમિલનાડુ. મિત્રો, તમિલનાડુ નામ બે શબ્દોથી બનેલું છે, તમિલ અને નાડુ. અહીં નાડુનો અર્થ થાય છે દેશ અથવા પ્રદેશ. આ રાજ્યનું નામ અહીં બોલાતી પ્રાચીન તમિલ ભાષા પરથી રાખવામાં આવ્યું છે. મિત્રો, આપણે તમિલનાડુ વિશેની વાત કરીએ તો ભારતનું દક્ષિણ ભાગમાં આવેલું એક ખૂબ જ સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાજ્ય. એનો અર્થ તમિલ લોકોની ભૂમિ થાય. આ રાજ્યની તેની પ્રાચીન સંસ્કૃતિ, ભવ્ય મંદિરો અને અદ્ભુત કલા માટે જાણીતું છે એવું આપણું આ શહેર છે, આપણું રાજ્ય તમિલનાડુ. હવે મિત્રો, આપણે આગળ જઈએ અને હવે રાજ્ય તરફનું આપણું પ્રયાણ કરીએ. હરિયાળીની ચાદર ઓઢીને આ પ્રદેશ દક્ષિણ છેડે બિરાજમાન છે. ઊંચા નારિયેળીના વૃક્ષોની જેમ જ તે ચારેય દિશાઓમાં અત્યંત સુંદર દેખાય છે. અહીંના કિનારાઓને મહાસાગરના નીલા જળ સ્પર્શે છે, જાણે કે ઈશ્વરે પોતે જ આ ભૂમિને એક અમૂલ્ય ભેટ તરીકે કંડારી હોય. કથકલી અને મોહિની અટ્ટમ જેવા નૃત્યો તેની ભવ્યતાને ઉજાગર કરે છે. શિક્ષણ અને પરંપરામાં ઊંડાણપૂર્વક વણાયેલી સંસ્કૃતિ તેની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. અહીંની હવામાં એલચી અને મસાલાની સુગંધ પ્રસરેલી હોય અને ઓણમનો તહેવાર ઉજવવા માટે દરેક ગામ એકજૂટ થાય છે. અહીંના શાંત સરોવરો અને તળાવો તથા વહેતા જળ એવું દ્રશ્ય સર્જે છે, જાણે નદીઓનો સંગમ એક કોમળ આલિંગન આપી રહ્યો હોય. પ્રકૃતિનું આ અનોખું સ્વરૂપ આત્માને મોહી લે છે. આ ભૂમિની ભવ્યતા નિહાળીને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. આ ભૂમિની ભવ્યતા નિહાળીને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે અને એવું મંત્રમુગ્ધ કરનારનું આપણું રાજ્ય એટલે કેરળ. કેરળ નામનું મૂળ કેર શબ્દ સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ નારિયેળ થાય છે. કેટલાક ઇતિહાસકારો મુજબ આ નામ ચેરા વંશ પરથી પણ આવ્યું હોઈ શકે, જે પ્રાચીન સમયમાં આ પ્રદેશ પર શાસન કરતું હતું એવું આપણું આ રાજ્ય કેરળ. મિત્રો, કેરળની આપણે અગર વાત કરીએ તો દક્ષિણ ભારતમાં અરબી સમુદ્ર અને પશ્ચિમ ઘાટની વચ્ચે આવેલું એક સુંદર રાજ્ય છે, જેને ગોડ્સ ઓન કન્ટ્રી એટલે કે ઈશ્વરનું પોતાનું ઘર કહેવામાં આવે છે. તેનું પાટનગર તિરુવનંતપુરમ, કુદરતી સૌંદર્ય, સમુદ્ર કિનારા અને હરિયાળીની સમૃદ્ધ આ રાજ્ય તેની અદ્ભુત સંસ્કૃતિ માટે જાણીતું છે.

अमीरबाई कर्नाटकी अने साथीदारोना स्वरमा मित्रों आपणे माणी चित्रपट राणकदेवीनी आ रचना कार्यक्रम छे गीत गुर्जरी। पांच नदीओनी आ पवित्र भूमि वीर योद्धाओनी गाथाओ गूंजवे छे। ખેતરોમાં સોનેરી પાક લહેરાય છે। પંજાબ એ ભૂમિ છે જેને આપણે સૌ વધુ પ્રેમ કરીએ છીએ। મક્કી દી રોટી અને સરસોદા શાક સાથે દરેક હૃદયમાં એકતા અને સ્નેહની ભાવના અનુભવાય છે। ભાંગડાના તાલે દુનિયા ઝૂમે છે જ્યારે સખત પરિશ્રમ દ્વારા આ ધરતીનું જતન થાય છે। અહીં ગુરુઓની શીખ અને વીરોનું બળ પવિત્ર અને स्नेह भर्या जड़नी जेम वहे छे। आ माटी एक अनोखो गौरव धरावे छे कारण के अहीं दरेक हृदय में सत्यनो वास छे। कारण के अहीं हृदय में सत्यनो वास छे। तो मित्रों एवुं आपणुं राज्य पंजाब। पंजाब नाम फारसी भाषाना बे शब्दोथी बनेलुं छे। पंज एटले पांच अने आब एटले पाणी। पंजाबनो अर्थ थाय छे पांच नदीओनी धरती। आ पांच नदीओ एटले सतलुज, बियास, रावी, चेनाब अने झेलम आ प्रदेशने ऐतिहासिक रीते समृद्ध बनावे छे। मित्रों पंजाब विशेनी आपणे वधु वात करीए तो आपणने जाणवा मळे કે ઉત્તર ભાગમાં આવેલું એક સુંદર સમૃદ્ધ રાજ્ય એનું પાટનગર ચંડીગઢ પંજાબ નામ ફારસી ભાષામાં બે શબ્દોથી પંજ અને આપથી મળીને મળ્યું છે જેનો અર્થ પાંચ નદીઓનો પ્રદેશ થાય છે એવું આપણું આ રાજ્ય છે પંજાબ। અને મિત્રો હવે આપણે જે કવિતા એક સાંભળશું એ કવિતા મને ખૂબ જ ગમી અને આવો આપણે સાંભળીએ કે અહીં ગંગા, યમુના અને સરયુના પવિત્ર તટ આવેલા છે। આ આપણી ભૂમિ છે, સાચા સંતો અને વીર નાયકોની ધરતી। અયોધ્યાની માટી ભગવાન રામના અવતારની સાક્ષી પૂરે છે તો વળી વ્રજની ગલીઓ કાન્હાની વાંસળીના સુરથી ગુંજી ઉઠે છે અને અત્યંત પ્રિય છે। કાશીના ઘાટ અદ્વિતીય છે જ્યાં જ્ઞાનનો પ્રકાશ ઝળહળે છે અને સંગમ પર મહાકુંભ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર ભવ્યતા સાથે એકત્રિત થાય છે। અહીં બુંદેલખંડના વીર યોદ્ધાઓ અને રાષ્ટ્રનું ગૌરવ એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બિરાજમાન છે તેમનું સુવર્ણ નામ ઇતિહાસના પાનાઓમાં અંકિત છે। આ સ્થળ એક પવિત્ર ધામ સમાન છે જે રાષ્ટ્રના હૃદયમાં ધબકતું રહે છે। આ ધરતીને આપણે શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। ઉત્તર પ્રદેશ મહાન છે તેની ભાવના દરેક ભારતીયના હૃદયમાં વસેલી છે એવું મિત્રો આપણું આ રાજ્ય ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશનો સીધો અર્થ થાય છે ઉત્તરનો પ્રદેશ। ભારત સ્વતંત્રતા થયા પછી 1950માં આ નામ અપાયું। આ રાજ્ય પ્રાચીન સમયમાં કોશલ, અવધ અને કાનપુર જેવા મહાન જનપદોનું કેન્દ્ર હતું અને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।